0: આવસ ખાળી એકો
1: આવસ ખાળી કો મે બેગ મે બલાલને રાજ્ય કે હિસાબ તક મુસું કુરિયા લફા કુરા ગોત એગો તો બલાલાય રુકા મુલી રાજ્ય વે સમા વિસાર કુરાન કમ મુસમા બે કો મે ઇદારાય માલુમાતે વાપમની એગો તો મા હોળુલે હિમેને સરહત ગુગુર માય કો વિસાર કુરાન કમ લફા કુરે ફાયર ઓફિન હુન મે ગુણની 29 ડિગ્રી સેલ્સિયસ કા હમે હે મે હાદર હરમાદુ અદીલામ કદોગ ફિન હુન મે કિવસ 29 ડિગ્રી સેલ્સિયસ એ સરહદ ગરતક ગુગુર માય કો વિસાર કુરાન કમ વણી લફા કુરેફા ગાફતાલ ખાડે દોગ ફિન હુન મે કી 33 ડિગ્રી સેલ્સિયસ કેરે ગસર ફોરાન કમ વણી લફા કુરેફા લામુ ગામુગે મોસુ રંગળ વાન કમ લફા કુરેફાયર 32 ડિગ્રી સેલ્સિયસ ક ફિન હુન મે મેળેને એહ કમ મુળે રાજ્ય ગહમ બોડ બાયકા ગુગુર માય કો વિસાર કુરાન કમ મોસમા બહે કોમી ઈદારાય મેણી લફા કુરેફા મિદોસ કુરિયા મિયતી ઈદ બંદોગે દોસર કમ વમાય કો ઈદં એકી રરશ દતુર કુરમ દાયરેસ દતુર ક ફુરમ કુરિંગ હમ વર બોડ મોસમ સમાર કં દેવ વાણે દેંગ દતુર કુર વાયરગેસ લાઈફ જેકેટ એળમા ખાસ ઇસક મે દિન મકી અળન વેન રખા તરમ ગતું એડીદાન વર મુહિમ ફિયવળે મુસ્મી માલમાત બલાલ મફહ દેં બલાલ ની દુહે સરકાર ગ ગેઝેટ ક શાય કો ફા કાનૂન તક ગરાર તક ઉસૂલ તક એગુતું એમ એ ફહું કાનૂને શાય કો ફમેની નવાર મે દેહા સબ્બીહુક એ કાનૂન નંબર 13/2022 મે નેતિદિયુમ કે બિરુહી એફા દિરે તક તી કે બૈન લકવા મે વ્યફારી કંટ્રોલ કુરુમ કે કાનૂન કે જદવલ એકકા જદવલ 11 ઇસ્લાહ ગેનમ કે કાનૂન શાય કો ફમેની કુરિંદ ને ગોત દેહા સબ્બીસ મે નવારાગ મેર ગડિન દેગડ સાવિસ મે 30 સેકન્ડ તિબે ફ્રંગડો સમતી ગેંદવણી દિહે રાજ્ય ગડો મિગડી ગાલગણ મે કુરિયા મે કેંદા આદુગે રાજ્ય પ્રોગ્રામ મિહાર મિયોની નિમકા હમેં આસ્વા મિયાદો અલગણ મેના ગેનસ દેવનો કંતતોગે તેરેગ સાદ સતેગ સાળી સબના હરુગે અલહાઈદં હાલિફ કેલાગ કુરિયા ગેંદા હરકાયતક બલાલેવનો એગોતો કેલાગ વર ફોરિયા એકીગ કુળિયોર હરકાયતક ફેશમા હમજે ફાકમા અલગણ મેના માલુમાત લિફમવણી એ ઈદુ વિલેરે બોડબેરા ઈદ હુળરો કુરમા અદમી ગી તુરું વેદમા દિયું સે બય એ ઈદુ ઘર કાય તક કેલાગ મે ફેશ મા હમ જેફણી ઈદ વિલેરે દેં હમ ઈદુ ગે દોસ્ત તક મે કુળર્તા દેમ ગેન દાને કમ કાઉન્સિલ ગે અણુ મે નમાલ માતે વાફ મની મે ગી તુરું દુનિયે ગે વિસલ બ્લોઅસ દોસ ફાહ ગે કુરમંગ હ્યુમન રાઇટ્સ સુન કુરિય ગેન દા હર કાય તવસ ગેન સ્તેવણો મે હ્યુમન રાઇટ્સ સુન મે હારવણી મે કમા ગુળી ગેન વિડીયો હેદુમ ગમ બારાતેં હુળુ આફ જોન દિહેક સુંગડી હમવા મે બારાતા ગુડે માલુમાતં એ કમિશન કે વેબસાઇટ ઉના આદિ દ્વે સરકાર કે ગેઝેટ ઉન લિબેન કમ હ્યુમન રાઇટ્સ કમિશન માલુમાત દેબે દોગ માલુ અલગણ મે ખાસ કો લાફ મની દિરે તક તીગ નસ્લો હિમાય કુર મે માલુવા મે કમ ગુડે કે અલગણ મે નં એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી કે ફરાત માલુમાત દેબે મિનિસ્ટર ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી બાયોસ્ફિયર રિઝર્વ કે ડિરેક્ટર ઇબ્રાહિમ નઈમ અતિ બાહક ફની માલવ મસર ખાસ મેસેજ રદ કો દેબે રાજ્ય કે કુદરતી રીતિ કં દેબે હેટમાં તિમાય હિમાય કુરમા અતિ એકગમા ખાંડ ફળગે દીરોન તં હિમાય કુરમ ગ હુરી હાય મંગે હિતરકમા એ બારલું બેનવાણ કમ વિસ ફાહ કુરેબે મે માલુમાત તક અલન મે મિયદુ અદુગ રાજ્ય પ્રોગ્રામ ગ મહિમણાલી માલુમાત તક કી બેનુ તર માલુમાત તક કમ વાણ કમ ગ ઉમીદ કોરક અદુગ રાજ્ય ગ મેદુગ પ્રોગ્રામ ઉફદા આદિ ફણોમ ગ પ્રોડ્યુસર ગોતંગ હર કાયતરવી નઝત રશીદ ટેકનિકલ ગોતંગ એહી તરવી અઝીમા મોહમ્મદ પ્રોગ્રામ મિહુ શહેલી અલગન સામિયા અહમદ વાહિદ ઇરાદ કુરબિયા અન્ના હફતા ગ આદિત દોહ અદુગ રાજ્ય ગ આ પ્રોગ્રામિંગ ઉન્નાન વાહક દનોમ મિહ હિસાબ મેદુગ પ્રોગ્રામ નિ માલા ફાગન સામિયા વાકવેલાન અસ્સલામુ અલૈકુમ